અરે કિનારા તો સ્થિર ને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે, અને ઉતરવું પડે કારણ કે કિનારે તો ખાલી પડે. નાની નાની પગલી ને નાના એવા સપના ની રેત.

0: available at all Quality Foods outlets and other leading ethnic outlets across the UK.
1: ZTV HD पर देखिए तुम से तुम तक।
2: बस कुछ ही दिन और रहो, फिर हमारा भी मंडप सजेगा।
1: क्या इन दोनों के प्यार को लग जाएगी किसी की नजर?
3: आर्यभट्ट अगर नील और सिमरन की शादी होते देखना चाहता है तो सभी के सामने खुल के बता तू कौन है और तूने क्या किया है।
2: मैं ही राजीव भाटिया हूँ।
1: तुम से तुम तक रोज रात 8:30 बजे ZTV HD पर अवेलेबल ऑन Sky 707, Sky Glass 714, Virgin Media 809, BT 394 एंड Z5 ऐप।
4: जॉय आरुकास पेश करता है एक्सक्लूसिव 35% ऑफ ऑन मेकिंग चार्जेस फॉर गोल्ड डायमंड एंड प्रेशियस स्टोन ज्वेलरी। साथ ही ओल्ड गोल्ड एक्सचेंज पर पाए 0% डिडक्शन और खास अपने NHS नर्सेस के लिए हु हील विद देयर हैंड्स एंड केयर विद देयर हार्ट्स। जॉय आरुकास पेश करता है फ्लैट 40% ऑफ ऑन मेकिंग चार्जेस। बस अपना वैलिड ID दिखाइए एट द टाइम ऑफ परचेज। ऑफर केवल 7 जून तक। जॉय आरुकास वर्ल्ड्स फेवरेट ज्वेलर।
5: આ સપ્ટેમ્બર પેરિસ માં ઇતિહાસ લખાઈ રહ્યો છે।
6: BAPS મંદિર નું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર।
5: યુરોપ ના 3-9 દિવસ ના ટૂર્સ,
6: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
5: દર્શન પણ અને યુરોપ પણ।
6: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે।
5: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ।
6: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન।
7: ધ સનરાઈઝ બ્રેકફાસ્ટ શો બ્રોટ ટુ યુ બાય વેલ બેબી એન્ડ વેલ કિડ, આઈડિયલ વિટામિન્સ ફોર ચિલ્ડ્રન ફ્રોમ વિટાબાયોટિક્સ, ધ UK's નંબર 1 Vitamin Company, available from pharmacies, supermarkets and vitabiotics.com. For number one verification, see vitabiotics.com.
8: Sunrise Radio. The thought of the day with Citybond Travel, with over 50 years of turning dream holidays into reality. From flights and holiday packages to honeymoons, cruises and escorted group tours, enjoy special deals to India, Dubai, Japan, Vietnam, Cambodia and more. Call Citybond Travel on 0208-206-3620 or visit citybondholidays.co.uk.
9: Anushka Shetty said, "No one can force you to do a film. I am responsible for the films I choose, hit or flop. I am where I am because of what those films taught me."